0: आकाशवाणी समाचार सोनल परमार वाचे छे। सौ प्रथम मुख्य समाचार। હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા। સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો। ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક। અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી। ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત। અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે। સમાચાર વિગતવાર। પશ્ચિમ એશિયાના સંઘર્ષમાં યુદ્ધવિરામ બાદ હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા લિક્વિફાઇડ નેચરલ ગેસ એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો પરત ખેંચી લીધા છે। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે એક સૂચનામાં જણાવ્યું હતું કે કુદરતી ગેસ પુરવઠા નિયમન ઓર્ડર 2026માં સુધારો કરવામાં આવ્યો છે, જેમાં મુખ્ય કટોકટી જોગવાઈઓ દૂર કરવામાં આવી છે। હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટમાં વિક્ષેપ બાદ આ વર્ષે માર્ચમાં આવશ્યક ચીજવસ્તુ કાયદા હેઠળ નિયંત્રણો લાદવામાં આવ્યા હતા। પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે ઇથેનોલ કોઈ નવો ખ્યાલ નથી અને તેનો ઉપયોગ એક સદીથી વધુ સમયથી થઈ રહ્યો છે। રાજસ્થાનમાં એક સભાને સંબોધતા શ્રી પુરીએ કહ્યું કે સરકાર તેના જૈવિક ઇંધણ મિશ્રણ કાર્યક્રમની રચનાત્મક ટીકાનું સ્વાગત કરે છે। તેમણે ખાતરી આપી કે સરકાર સૂચનો અનુસાર જરૂરી સુધારા કરશે।
1: एथेनॉल का काम ना हमने इन्वेंट किया, 100 साल से इस पे काम हो रहा है। भारत में अगर आ जाए तो इस पे पहली योजना बनाई थी कांग्रेस की सरकार ने, मैं बात कर रहा हूँ 2006 से लेकर 2008, और हमारा एक टारगेट था कि 5% हमें बायोफ्यूल ब्लेंडिंग करनी है 10 स्टेट्स और यूनियन टेरिटरी में, कर नहीं पाए। वो दूसरी बात है, 1.4% पे हमारी गाड़ी रुक गई।
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રાબોવો સુબિયાન્ટોના આમંત્રણ પર આવતીકાલે જકાર્તાની મુલાકાતે જવા રવાના થશે। પ્રધાનમંત્રી મોદીની ઇન્ડોનેશિયાની આ 4થી મુલાકાત છે। મે 2018માં ભારત ઇન્ડોનેશિયા સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવામાં આવ્યા બાદ આ તેમની પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત છે। મુલાકાત દરમિયાન શ્રી મોદી શ્રી પ્રાબોવો સુબિયાન્ટો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે। પ્રધાનમંત્રી જકાર્તામાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે। સરકારે ભાવ સ્થિરીકરણ બફર માટે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કર્યો છે, જે 1875 રૂપિયા પ્રતિ ક્વિન્ટલથી વધીને 2125 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થયો છે। ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સુધારેલા ખરીદ ભાવ ડુંગળીના ખેડૂતોને વધુ સારું વળતર સુનિશ્ચિત કરશે અને બફર ખરીદીના પ્રયાસોને ટેકો આપશે। ભારત તેની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ કેરળના કોચીમાં આવતીકાલથી શરૂ થનારી 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠકનું આયોજન કરશે। મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે જણાવ્યું કે બ્રિક્સ સભ્ય દેશોના વરિષ્ઠ સરકારી અધિકારીઓ તમામ ક્ષેત્રોમાં મહિલા સશક્તિકરણ અને મહિલા નેતૃત્વ વિકાસ સંબંધિત મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે ભેગા થશે, જ્યારે સહિયારી પ્રાથમિકતાઓ પર સહયોગને આગળ ધપાવશે। મહિલા કાર્યકારી જૂથની બેઠક સભ્ય દેશોને મહિલાઓ નેતૃત્વ વિકાસ પર ચર્ચા અને સર્વસંમતિ બનાવવાની તક પૂરી પાડશે। આ અંગે મંત્રાલયે વધુમાં જણાવ્યું કે આ બેઠક 8 અને 9 જુલાઈના રોજ યોજાનારી બ્રિક્સ મહિલા મંત્રીસ્તરીય બેઠક માટે મજબૂત પાયો નાખશે। ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આભાર વ્યક્ત કર્યો કે વિકસિત ભારત રોજગાર અને આજીવિકા માટેની ગેરંટી મિશન ગ્રામીણ 1 જુલાઈ 2025થી સફળતાપૂર્વક લાગુ કરવામાં આવ્યો છે। શ્રી ચૌહાણે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ મિશન હેઠળ રાજ્યોને 25,000 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી। તેમણે કહ્યું કે વિકસિત ભારત જી રામજીને માત્ર 1 જ દિવસમાં દેશભરમાં લાગુ કરવામાં આવ્યો હતો। છત્તીસગઢના પ્રખ્યાત પાંડવાની ગાયિકા પદ્મવિભૂષણ તીજનબાઈનું આજે નિધન થયું। તેઓ લાંબા સમયથી બીમારીને કારણે એઇમ્સ રાયપુરમાં સારવાર લઈ રહ્યા હતા। આજે સવારે લગભગ 3:15 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા। શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ વર્ણનશૈલીથી તીજનબાઈએ પાંડવાનીને માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે એક નવી ઓળખ અપાવી હતી। ભારતીય લોકકલામાં તેમના ઉત્કૃષ્ટ યોગદાનને માન્યતા આપવા તેમને પદ્મશ્રી, પદ્મભૂષણ અને પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રસિદ્ધ પાંડવાની ગાયિકા તીજનબાઈના નિધન પર શોક વ્યક્ત કર્યો છે। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_NEWS_ABAD ને ફોલો કરશો. અમરનાથ યાત્રાના પહેલા બે દિવસ દરમિયાન 32,313 ભક્તોએ પવિત્ર ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા. યાત્રાના બીજા દિવસે 20,145 ભક્તોએ દર્શન કર્યા, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ નોંધપાત્ર વધારો દર્શાવે છે. શ્રદ્ધાળુઓનો ચોથો સમૂહ આજે વહેલી સવારે જમ્મુના ભગવતીનગર યાત્રિક નિવાસથી કડક સુરક્ષા વ્યવસ્થા હેઠળ રવાના થયો. પ્રધાનમંત્રી, ગૃહમંત્રી અમિત શાહ અને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આજે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાનને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે રામવિલાસ પાસવાને સમાજના વંચિત અને નબળા વર્ગના ઉત્થાનમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ કહ્યું કે રામવિલાસ પાસવાનને જાહેર સેવા અને રાષ્ટ્ર સેવા પ્રત્યેના તેમના સમર્પણ માટે હંમેશા યાદ રાખવામાં આવશે. હવામાન વિભાગે જણાવ્યું, આગામી કેટલાક દિવસોમાં દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ યથાવત રહેશે. નૈઋત્યનું ચોમાસું આગામી 4 દિવસમાં હરિયાણા, પંજાબ અને રાજસ્થાનના બાકીના ભાગો, ગુજરાતના કેટલાક ભાગો અને ઉત્તર અરબી સમુદ્રમાં આગળ વધવાની શક્યતા છે. આજે ગુજરાત, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઓડિશામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને રેડ એલર્ટ જાહેર કરાયું છે. છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશ, પૂર્વ રાજસ્થાન, કર્ણાટક, તેલંગાણા અને વિદર્ભમાં દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આસામ, મેઘાલય, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, કેરળ અને માહીમાં દિવસ દરમિયાન ભારે વરસાદની શક્યતા છે. દિલ્હીમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે હળવા વરસાદની શક્યતા છે. અમેરિકા ગઈકાલે રાષ્ટ્રવ્યાપી ઉજવણી સાથે તેની સ્વતંત્રતાની 250મી વર્ષગાંઠની ઉજવણી કરી. વોશિંગ્ટનમાં મુખ્ય કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેશનલ મોલમાં એકઠા થયેલા હજારો લોકોને સંબોધન કર્યું. તેમના સંબોધનમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે અમેરિકન નિવૃત્ત સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી અને આ ઉજવણી દેશના ઇતિહાસમાં એક સીમાચિહ્નરૂપ ગણાવી. ક્રેમલિન અનુસાર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ટેલિફોન પર વાતચીત કરી હતી. રશિયન રાષ્ટ્રપતિના સહાયક યુરી ઉશાકોવે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને અમેરિકાના સ્વતંત્રતા દિવસની 250મી વર્ષગાંઠ પર અભિનંદન આપ્યા હતા. વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ પુતિને રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્રેમલિન દ્વારા યુક્રેનમાં યુદ્ધની પરિસ્થિતિની માહિતી આપી હતી. ઉશાકોવે કહ્યું કે રશિયન દળો સંપર્ક રેખા પર આગળ વધી રહ્યા છે અને દાવો કર્યો હતો કે કેટલાક યુરોપિયન દેશોને યુદ્ધ અંગેની ગેરસમજ છે. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો પર પણ ચર્ચા કરી અને લશ્કરી, રાજકીય અને આર્થિક મુદ્દાઓ પર સમયાંતરે વાતચીત કરવા સંમત થયા. વેનેઝુએલાના રાષ્ટ્રીય સભાના પ્રમુખ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ભૂકંપમાં મૃત્યુઆંક 2,954 પર પહોંચ્યો છે અને 16,000થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. બચાવ કામગીરી હજુ પણ ચાલી રહી છે. લોકતાંત્રિક ગણરાજ્ય કોંગોમાં ઇબોલાનો પ્રકોપ સતત ફેલાઈ રહ્યો છે. રોગચાળામાં હાલમાં અત્યાર સુધીમાં 1,528 કેસોની પુષ્ટિ કરી છે અને 492 લોકોના મોત થયા છે. દેશના જાહેર આરોગ્ય અધિકારીઓ દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના પરિસ્થિતિ અહેવાલ મુજબ 239 દર્દીઓ સ્વસ્થ થયા છે, જ્યારે 628 આઇસોલેશનમાં છે અથવા સારવાર હેઠળ છે. આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે લંડનના લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. બંને ટીમો અપરાજિત રહીને ફાઇનલમાં પહોંચી હતી. ઓસ્ટ્રેલિયાએ સેમીફાઇનલમાં વેસ્ટ ઇન્ડિઝને હરાવ્યું હતું, જ્યારે ઇંગ્લેન્ડે અન્ય સેમીફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા એલએનજી શિપમેન્ટ ફરી શરૂ થતાં સરકારે કુદરતી ગેસ સપ્લાય પરના કટોકટી નિયંત્રણો હટાવ્યા. સરકારે ડુંગળીના ખરીદ ભાવમાં 13% વધારો કરતા ખેડૂતોનો ફાયદો. ભારતની બ્રિક્સ અધ્યક્ષતા હેઠળ આવતીકાલથી કેરળના કોચીમાં 2 દિવસીય બ્રિક્સ મહિલા કાર્યકારી જૂથની બેઠક. અમેરિકાના 250મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી. ટ્રમ્પ અને પુતિન વચ્ચે ટેલિફોનિક વાતચીત. અને આઈસીસી મહિલા T20 ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ઇંગ્લેન્ડનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: आकाशवाणी मुंबई। मनोज अणावकर राष्ट्रीय बातम्या देत आहे। ठळक बातम्या। विकसित भारत जी रामजी योजनेअंतर्गत राज्यांना 25,000 कोटी रुपयांचा निधी केंद्रीय कृषी मंत्र्यांच्या हस्ते वितरित। LNG पुरवठ्यावरचे आपत्कालीन निर्बंध मागे घ्यायचा सरकारचा निर्णय। व्हेनेझुएलातल्या भूकंपात मृत्युमुखी पडलेल्यांची संख्या सुमारे 3,000 घरात। विख्यात पंडवानी गायिका पद्मविभूषण तीजनबाई यांचं निधन। आणि देशभरात पावसाचा जोर कायम, मुंबईसह अनेक ठिकाणी जनजीवन विस्कळीत। विकसित भारत जी रामजी योजनेअंतर्गत केंद्रीय कृषी मंत्री शिवराज सिंग चौहान यांनी आज राज्यांना 25,000 कोटी रुपयांचा निधी दुरुस्त पद्धतीनं वितरित केला। केंद्र सरकारनं या योजनेतला आपला वाटा दिला असून राज्य सरकारांनीही आपापला वाटा वितरित करावा असं आवाहन त्यांनी केलं।
3: ये भारत सरकार की प्रतिबद्धता का परिणाम है कि कार्यक्रम के क्रियान्वयन में वित्तीय संसाधनों की पैसे की कमी नहीं आएगी। मैं सभी राज्य सरकारों को पुनः आग्रह करूंगा कि भारत सरकार ने अपना शेयर दे दिया, वो अपना शेयर दें ताकि मजदूरों को मजदूरी मिलने में विलंब ना हो।
2: विकसित भारत रोजगार हमी आणि आजीविका मोहिम अर्थात VB

અલ્પ વાતોમાં પણ છુપાયેલો હોય છે સંબંધોનો પ્રકલ્પ. અલ્પ વાતોમાં પણ છુપાયેલો હોય છે સંબંધોનો પ્રકલ્પ. દિલથી દિલ મળે તો પછી ક્યાં રહે છે કોઈ બાકી વિકલ્પ. અનેક વર્ષો યુગો કલ્પો વીતી ગયા પણ માણસના જીવનમાંથી વિકલ્પ નામનો વિકલ્પ એ તો એવો છે કે જવાનું નામ જ નથી લેતો. જો આમ થશે તો હું આમ કરીશ, અને જો નહીં થયું તો, નહીં થયું તો આ સેકન્ડ ઓપ્શન છે ને એને ઇમ્પ્લિમેન્ટ કરીશ, એટલે બધું ગોઠવાઈ જશે અને જોઈએ એ પ્રમાણેનું કામ પણ સમયસર થઈ જશે. આ સેકન્ડ ઓપ્શન હતો ને એટલે જ કામ ચાલી ગયું, નહીં તો ક્યાંય અટકી ગયા હોત નહીં. મિત્રો, આવા અનેક વિચારો આપણા મન મગજમાં દરરોજ આવતા હોય છે નહીં, અને જિંદગીમાં આ સેકન્ડ ઓપ્શન રાખવું જરૂરી છે કે નહીં એ અવઢવમાં જ આપણે ફસાયેલા હોઈએ છીએ. તો બસ આજે કાર્યક્રમ ગીત ગુજરીમાં આપણે આ અવઢવનો જ એક તોડ, એક તેનું તર્ક વિતર્ક કરવાનો પ્રયાસ કરીશું. પણ એ માટે તમારે સાંભળતા રહેવું પડશે કાર્યક્રમ ગીત ગુર્જરી આપના દોસ્ત આરજે સચિન વજાણી સાથે અહીંયા આકાશવાણી મુંબઈ કેન્દ્રની 100 મેગાહર્ટ્ઝ FM ગોલ્ડ ચેનલ પર. કાર્યક્રમમાં આપણે હવે સાંભળીએ સોલી કાપડિયા તથા નિશા ઉપાધ્યાયના સ્વરમાં આ સરસ મજાનું ગીત.

શ્રોતા મિત્રો, આપણો સંબંધ બે ગીત બાદ હોય છે, શબ્દ સાધના સેગમેન્ટ સાથે. અને આ જે સંબંધ છે એ આપણે યથાવત આજે પણ કન્ટિન્યુ કરશું, એને જાળવી રાખશું. અને આપણે જે આ ગીત પહેલાં વાત કરી કે માણસોના જીવનમાં વિકલ્પ નામનો જે વિકલ્પ છે એ જવાનું નામ જ નથી લેતો, અને આપણા જે આપણા જીવનમાં વિકલ્પ હોવો જોઈએ કે ન હોવો જોઈએ એ વિશે કેટલાક તર્ક વિતર્ક કરીશું. તમારા મત પણ આપણે એ વિશે જાણીશું. પણ હમણાં સમય થયો છે શબ્દ સાધના સેગમેન્ટનો, જેમાં આજે તમારે મને વિકલ્પ, આ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો અથવા તો એની જે વ્યાખ્યા તમે મેળવી શકો એ તમારે મારા સુધી પહોંચાડવાની છે. અને એ માટે તમે મને ફોન કરી શકો છો. અમારો નંબર છે 4515-4134 અને 4515-4135. કાર્યક્રમમાં સુગણને અનેક શ્રોતા મિત્રોના ફોન્સ આવી રહ્યા છે અને તેમના ફરમાઇશી ગીતો પણ તેઓ અમારા સુધી પહોંચાડી રહ્યા છે. હાલમાં આપણે કાર્યક્રમમાં આગળ વધીએ અને માણીએ હંસા દવેના સ્વરમાં આ સરસ મજાનું ફરમાઇશ ગીત.

0: आकाशवाणीच्या कंटेंट सोर्सिंग पॉलिसी अंतर्गत कार्यक्रम निर्माते आणि निर्मिती संस्थांकडून सर्जनशील आणि दर्जेदार कार्यक्रमांसाठी प्रस्ताव मागवण्यात आले आहेत. अधिक माहितीसाठी https://prasarbharati.gov.in/NIPP या वेबसाईटला भेट द्यावी. शेवटची तारीख आहे 31 जुलै 2026.
1: દોસ્તો, છેલ્લા કેટલાક દિવસથી મુંબઈમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને આવનારા કેટલાક દિવસોમાં પણ હજુ વરસાદ વરસી શકે છે એવી આગાહી પણ છે, એટલે કે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. પણ મિત્રો, જો વિકલ્પોની આપણે વાત કરતા હોઈએ તો આવી સિચ્યુએશનમાં આપના માટે ગીત ગુજરી કાર્યક્રમ અમે તો રજૂ કરીએ જ છીએ, વગર કોઈ વિકલ્પના સથવારે, બરાબર. પણ મિત્રો, જો આવી રીતે કોઈ પણ કામકાજ માટે આપણે કશે બહાર જવું હોય તો આપણી પાસે હંમેશા બે વિકલ્પ હોય છે, કે યા તો આપણે છત્રી લઈને બહાર નીકળીએ અથવા રેનકોટ લઈને. હવે સિચ્યુએશન એવી છે કે છત્રી લઈને નીકળો તો પણ તમે થોડા ઘણા તો પલળાઈ જવાના જ છો અને રેનકોટમાં પણ એવી હાલત થવાની જ છે. કામ કરવું એ પણ આપણી જરૂરિયાત છે, પણ કામને ટાળી શકાય એમ નથી. એટલે આવી સિચ્યુએશનમાં તમારી પાસે જે ઓપ્શન છે, છત્રી અને રેનકોટ, એ વિકલ્પોને ધ્યાનમાં રાખીને તમારે કામ તમારું કરવાનું છે. હવે આ વસ્તુમાં થોડા આગળ વધીએ તો બીજો વિકલ્પ એ કે ચલો તમે છત્રી અથવા રેનકોટ, જે પણ તમારી પ્રેફરન્સ છે, એ તમે સિલેક્ટ કરીને જઈ રહ્યા છો, પણ વરસાદ હવે ખૂબ વધી રહ્યો છે તો એવી સિચ્યુએશનમાં તમે શું કરશો? તમે અધવચ્ચે રસ્તામાં અટવાઈ ગયા છો, વરસાદ ખૂબ વરસી રહ્યો છે, તો તમે એમ વિચારશો કે

थोड़ी वार वरसाद वरसी जाए, वरसाद थोड़ो शांत पड़े त्या सुधी आपणे कसे खूणामां उभा रहीए अथवा न पण उभा रहीए, अथवा उभा रहेशो तो क्यां उभा रहेशो? कोई दुकानना छापरा नीचे उभा रहेशो, कोई झाड नीचे उभा रहेशो, अथवा तो वरसादनी मजा पण माणी शको छो, चानी टपरी पर जईने मस्त गरम गरम चा पी शको छो, अथवा भजियानी लुफ्त पण उपाडी शको छो। ટૂંકમાં દરેક પરિસ્થિતિએ પરિસ્થિતિએ આપણી પાસે વિકલ્પો આવતા જ રહેવાના છે, અને એ વિકલ્પોમાં આપણે પોતે કયા વિકલ્પો પસંદ કરવા જોઈએ એ આપણી પોતાની સ્વેચ્છાએ આપણે નક્કી કરવાનું હોય છે। માટે માણસે હંમેશા એ વસ્તુ ધ્યાનમાં રાખવી જોઈએ કે પરિસ્થિતિ ગમે એટલી વણસેલી કેમ ન હોય, તમારી પાસે ઓપ્શન તો હોવાના જ છે, પણ એ ઓપ્શનમાંથી તમારે કયો ઓપ્શન, તમારે કયો વિકલ્પ પસંદ કરવો એ તમારા પોતાના મનમરજી ઉપર આધાર રાખે છે, તમારી પોતાની જે ધગસ હોય છે, તમારા પોતાના જે અનુભવો હોય છે, તમારી પોતાની લાગણી જે હોય છે એના આધારે નક્કી કરીને તમારે આગળ વધવાનું હોય છે। વરસાદની આપણે વાત કરી છે અને વરસાદી એક ફરમાઈશ ગીતની માંગણી પણ કરવામાં આવી છે। આપણે સાંભળીએ દીપ્તિ દેસાઈના સ્વરમાં આ સરસ મજાનું ફરમાઈશી ગીત, અને હા, સાથે સાથે વિકલ્પ આ જે શબ્દ છે એના સમાનાર્થી શબ્દો આપ મને શબ્દ સાધના સેગમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો, અને એ માટે અમારો નંબર છે 4515 4134 અને 4515 4135।

0: કાંજીના ગામમાં રેશમા નામના એક માણસને દેવી આવતા એણે ગામના બધાને જાણે સાંકળે બાંધી દીધા. ગામમાં કંઈક પાપ થઈ રહ્યું છે, કંઈક અન્યાય થઈ રહ્યો છે એવું માની અને સૌને એણે જાણે પડકાર ફેંક્યો કે આ વખતે તો એ અપરાધીને પકડીને જ બતાવશે. કાંજી જીવીને ન મળતા અને જીવીના વિશે કોઈ સમાચાર ન મળતા જાણે ઘેલો થઈ ગયો હતો અને એણે એ આ દેવરૂપી રેશમાને સામે થવાનો જાણે નિર્ણય કર્યો. હવે આગળ આવો સાંભળીએ નવલકથા પઠન મળેલા જીવ. લેખક પન્નાલાલ પટેલ, વાચક સ્વર અને પ્રસ્તુતિ વૈશાલી ત્રિવેદી. ભાગ 28. શું કહો છો? કાંજીએ દેવ સામે બાખડી બાંધી એમ? મુઓ હુંકામ હાથે કરીને દેવતામાં પડતો હશે ને ઘણા ખરાએ તો એને સમજાવ્યો પણ ખરો. કાના હુંકામ હાથે કરીને મોતનો કોળિયો થાય છે? ને કાંજી હસીને જવાબ આપતો, મોતનો કોળિયો તો હું થઉં છું કે દેવ થાય છે એ તો હાંજના દેખાડું છું. કાં તો દેવને આ ગામમાંથી હમુળકો કાઢું કે કાં તો હું મરું, પણ આ તો હું છોડવાનો નથી જ. ને બબડતો, મારા હાળા ઢોંગી, અલ્યા પણ આ નાના છોકરા ધૂણી છે એ ઢોંગ કાના? જરા તો વિચાર કર, આ ઓલો મથુરો ને લાલો એ તો તારી ટોળીના, ને પેલો ધૂળિયો ગાંજો કોઈ દન ગાણામાં ફરતાય ન આવડે એ તો ઓળી શું ધૂણતો હતો? એ કાક દેવનું તાત્પર હશે ત્યારે જ ને. પણ આ બધાનો જવાબ તો કાંજી પાસે રોકડો હતો. એ તો હાળા પખા જ કાશી જોડાના તાનમાં ધૂણે છે, હું એવા દેવમાં માનતો નથી. હા, જો તપાવેલી હાંકળ ગળામાં નાખે તો હું માનું. કાંજીની ભોજાય તો રડીએ ખરીઓ,
1: તમારે હું બાવા માણને? દેવ રૂઠે ને મારો એકાદ બળદ કે ભે મારી આલે તો ભીખ માંગતી તો હું જ થાવ ને?
0: તમારી ભેંસે કે બળદે તો કોઈ દેવનો કસૂર નથી કર્યો ને, કર્યો છે તો મી કર્યો છે ને હું એ માટે તૈયાર જ બેઠો છું. ના ભાઈ ના, આપણે તો કશું નથી કરવું. ઢોંગ હશે તોય કૂટશે કપાળ, આપણે શું એમાં? તું તારે ખાઈને જાને, પેલા પૂળિયા છે તે ખળામાં ફેંદી નાખ, જા હું પાછળ બળદ લઈને આવું છું. આમ બોલતા કાંજીને ચૂપ રાખતા મોટાભાઈ બોલ્યા, તમે આટલા બધા કેમ ગભરાઈ જાઓ છો મોટાભાઈ? એ કંઈ હાળો વાઘ તો નથી કે ખાઈ જવાનો છે? ને હાચા દેવતે વળી આમ ગુસ્સે થતા હશે, એમનું તો દરિયાવ દિલ હોય. દરિયાવ દિલ નથી એટલે તો બીવાનું છે. આપણે તો પખાજમાંય નથી જવું ને એના પારખાએ નથી લેવા. તું તાર ખળામાં જાને. આજ પહેલી જ વાર કાંજીએ મોટાભાઈ આગળ ગુસ્સો કર્યો. તમે તૂટી જશો તોય આજ હું નથી છોડવાનો, કાં તો એ દેવ હાચો ઠરે કે કાં તો હું હાચો ઠરું, મારે એની ખાતરી કરવી જ છે. અને આમ કાંજી એકનો બે ન થયો તે ન થયો. ઘેરથી ઉઠીને એ ભગતને ત્યાં ગયો. ગામ લોકના માનસને ઓળખનાર ભગતે પણ એને સલાહ આપી, મરવા દેને કાંજી, આજ કેળ ગામમાં કાંઈ થશે ને આપણ બધા લાંબા જીવવાળા રહ્યા, માણને નહીં તો છેવટે ઢોરને કાંક થાય તો દેખીતું છે. પણ આ લોકો તો એને દેવનો કોપ ઘણી કાઢશે ને નાહક આપણા પર બદનામી મૂકશે. પણ ભગત એમાં બદનામી મૂકવા જેવું થશે શી રીતે? ગામ લોકના દેખતા જે દેવવાળાના હાથમાં દેવતા પકડાવું છું ને, હાચો હશે તો દેવતા ઝાલશે ને એમ પારખા આપ્યા પછી મને થડને છોડીને ડાળે જતો ઓછો વળગશે? એ હાળો દેવ છે કે મૂર્ખો છે? ખરી વાત છે વળી, એક જુવાને કહ્યું અને પછી તો બીજા બે ચાર જુવાનો પણ સાથ આપવા તૈયાર થયા. પણ કાંજીએ એ બધાને કહ્યું, ના રે ભાઈ, તમે તમારે જે થાય જોયા કરજો, વચમાં કશું બોલતા નહીં. હું તો એકલો છું તે ગમે તે કરું, પણ તમારે તો પાછળ રોનાર છે, કહી હસવા લાગ્યો. બીજી બાજુ મુખીને ત્યાં પણ આ જ વાત ચર્ચાતી હતી. પેલા ભગતો મુખીને કહેતા હતા, દેવને છંછેડવામાં ગામનું કાંઈ ભલું નહીં થાય, મુખી માટે છોકરાને વાદે ચડ્યા વગર છાનામાના બે ઘડી રમાડીને હાંજના વળાવી દો. મુખી તથા ગામના બે ચાર જણાને પણ આ યોગ્ય લાગ્યું. કાંજીને બોલાવવા મોકલ્યો પણ એણે જવાબ આપ્યો, હું ત્યાં ચોરામાં આવું છું, જે કેવું હોય તે ત્યાં કહેજો, મારે કોઈની પંચાયત ન સાંભળવી. થાકીને મુખી ભગતને ત્યાં આવ્યા, પણ ત્યાંય છેવટે નિરાશ થવું પડ્યું. નિરાશ એટલે માટે કે જો કાંજી એકલો હોત તો કદાચ બહુમતી આગળ એની જીત ઢંકાઈ જાત, પણ અહીં તો 8-10 જણ હતા ને એમાંય વળી ભગત ભળ્યા હતા. હારીને ઉઠેલા મુખીએ ભગતને એક બાજુ બોલાવીને સમજાવ્યા અને પછી પેલા છોકરાઓને ઘેર આંટો મારતા, દેવ હામો ઉઠ્યો તો છે તમારો છોકરો, પણ ગામમાં કંઈ થાય ને ત્યારે વાત છે, તો આવી ધમકી દેખાડતા અને બીક ઘાલતા ચોરે આવીને બેઠા. મુખીની આ તર

કે બરાબર કામયાબ નીવડી. દરેકે દરેક જુવાનના ઘરના કોઈ કોઈનું તો આખું કુટુંબ ભગતને ત્યાં આવ્યું હતું, અને એ બધા જુવાનોને કોઈ લડીને તો કોઈ સમજાવીને પોતપોતાને ઘેર લઈ ગયા, ચોરામાં જવા દીધા, તે પણ પાક્કું વચન લીધા પછી જ. બાકી રહ્યો કાનજી, પણ એને તો હવે વળી વધારે હિંમત આવી હતી. સમજાવવાની શરૂઆત કરતા ભગતને, તમે શું ભગત, જાણો છો તોય આમ ન બોલતા હતો, કંઈ એકલા હાથે જૂજવાની ખુમારીથી એ ઉઠ્યો. ભગતને કહ્યું, તમે તમારે સુઈરો ભગત, ને આવશો તો નાહક તમારે કાં તો બોલવું પડશે, ને નહીં બોલો તો એ તમારે માથે અબજસનો ટોપલો તો આવશે જ. કઈ હીરો ગયો કે છે? બબડતો એના ઘર તરફ વળ્યો. કાનજીને તો જાણે કશું જ થવાનું નથી, પણ ભગતને વધારે ધાસ્તી તો છાંટા ઉડ્યા એમ માની બેસનાર ગામ લોકની હતી. આ ઉપરાંત ભગતને મોટી ધાસ્તી તો એ હતી કે આમાંથી કાં તો પેલા દેવભક્તો સાથે મારામારી ઊભી થાય, અને સામસામી કાં તો તલવારોએ ખેંચાય. એટલામાં એમની નજર ઘર બહાર નીકળતી જીવી ઉપર પડી. ભગત એકદમ ઊભા થયા. થૂકવાને બહાને નેવામાં આવી જીવીને પૂછ્યું, ક્યાં ચોરામાં જાય છે? હોવા કહીને જીવીએ લાજનો છેડો જરા વધારે ખેંચ્યો. ભગત આગળ ચાલવા લાગ્યા. શું થયું પછી ભગત કાકા? જીવીએ પૂછ્યું. શેનું ભા? ભગત જરા ધીમા પડ્યા. આ દેવોના ગળામાં કાંક હાકળ નાખવાની વાત થતી હતી ને? બધાને તો એમના હગાવાલા સમજાવીને લઈ ગયા, પણ ઓલા અક્કરમીને કોણ સમજાવે? સમજાવનારું એને છીએ કોણ? નાહક આખા ગામની આંખનો કણો થઈ પડવાનો છે. જોને, હજુ તો હીરાને ત્યાં માથા કૂટતો સંભળાય છે, પણ એ કાંઈ કોઈનું માને એવો છે? કઈ ભગતે ઉમર્યું. તો જા તો ખરી ત્યાં, સાંભળી તો જો હું કે છે. કઈ ચૂપ રહેલા ભગતે કઈ જ નાખ્યું. તું કહેજે તો ખરી, જો માને તો ઠીક છે, મને ખાતરી છે કે તારું કહ્યું તો માનશે જ. જીવી તો બિચારી દેવોમાં માનવાવાળી હતી, એટલે જ તો કાનજીને મળવાનો લાખ ખોળતી હતી ને. કોઈની પરવા રાખ્યા વગર જ હીરાના ઘર તરફ વળી, પણ ત્યાં એ બધાની હાજરીમાં કહેશે શી રીતે? આ વિચારે એ હીરાના ઘરની પછીતે જ જાણે હૈયામાં લાગેલો આ દુઃખનો કાંટો પગને તળીએ આવતો ન ફૂટ્યો હોય એમ કાંટો કાઢતી ઊભી રહી. એટલામાં કાનજીને બોલતો સાંભળ્યો, તારે ન આવવું હોય તો ભલે હીરા, પણ હું તો જવાનો જ. અને બીજી ક્ષણે તો બારણા બહાર નીકળ્યો. જીવીને જોઈને સહેજ અચકાયો ન અચકાયોને આગળ વધ્યો. ક્યાં જાવ છો? ઉભારો, મારે તમને કાંઈ. જીવીએ વાતની શરૂઆત કરી. અટાણ નહીં, મળજે કોકદન, કહી કાનજી મક્કમ ડગલે આગળ વધ્યો. એ તો ઠીક, પણ આ ચોરામાં જો હાકળ ફાકળની કશી ધમાલ કરી છો, તમને મારા સોગંદ છે. મારું લોહી પીવો તો એવી કશી ધમાલ કરો, જીવીએ કાનજી સામે તાકી રહેતા કહ્યું, અને હીરાના ઘર તરફ ચાલતી થઈ. કહેવાની જરૂર નથી કે કાનજી મન સાથે બબડ્યો તો ઘણું એ, પણ પેલી સાંકળની તો કશી જ વાત ન ઉપાડી. બલકે પછી તો એણે હાથમાં પખા જ લીધી, હથોડીથી ઠીકઠાક કરીને છૂટા હાથે વગાડવા માંડી. આસપાસ બેઠેલા જુવાનોને કહ્યું, અલ્યા એક તાનમાં ને એક રાગમાં ભજન લેજો, પછી જુઓ કે માતાના ગોલ્લા ત્રણ દંડ લગી ખાટલામાં પડી રહે છે કે નહીં. કાનજીએ ભજન ઉપાડતા પહેલાં ધૂણનારા તરફ નજર નાખી. સવાર કરતાં લગભગ અડધી સંખ્યા જોઈ અને રેશમાને ન જોતા તો એનાથી બોલ્યા વગર જ ન રહેવાયું. કેમ, મોટા દેવ નથી જણાતા કાંઈ? એ તો ગયો ખળે, ઘેર ભેળાતું હોય ને અહીં આખો દંતે હી રીતે રહી શકે, મનોરે કહ્યું. લગભગ અડધા માણસો હસી પડ્યા. કાનજીએ પખાજને ઠોકતા કહ્યું, આવ્યો હોત તોય હવે કાંઈ સાંકળ નાખવાની ન હતી. અલે ભાઈ, કોક બીકને લીધે દબાઈ રહ્યા હોય તો એવું ન કરતા, સાંકળ ફાકળ કોઈ નાખવાનું નથી, માટે મન કરીને બે ઘડી છે તો રમી લેજો, કહી આસપાસ જુવાનો ઉપર વળી એક નજર ફેરવી દીધી. કાંસી જોડા લઈને બેઠેલા એક છોકરાને કહ્યું, રામા હમણાં એ કાંસી જોડા મનોરને આપ, પછી તું વગાડજે, ને પછી પખાજની એક ગત વગાડી. કાનજીના હાથ બોલતા હતા કે પખાજ, એક એવું મુશ્કેલ હતું. મીઠા સાદે ભજન ઉપાડ્યું.

आकाशवाणी मुंबई केन्द्र ने 100 मेगाहर्ट्ज एफएम गोल्ड चैनल पर आप सांभ रहा छो आपनो मनपसंद कार्यक्रम गीत गुर्जरी आपना दोस्त आरजे सचिन वजाणी साथे। श्रोता मित्रों, हमणा आप सांभ रहा था नवलकथा पठन, जेमा आजे आपणे सांभळ्यु पन्नालाल पटेल लिखित नवलकथा मळेला जीवनो भाग 28, वाचन अने प्रस्तुति हती वैशाली त्रिवेदीनी। दोस्तों, कार्यक्रम में आपणे वात करी रह्या हता विकल्पोनी, के आपणा जीवन में आपणे अनेक विकल्पों शोधता होईए छे अने स्वीकारता पण होईए छे अने केटलाक अस्वीकार्य पण थता होय छे। स्वाभाविक छे कि आपणी पासे बे विकल्प होय तो एमांथी आपणे एक पसंद करी तो बीजो नापसंद ज थवानो छे। पण मित्रों, आपणे जो वात करीए तो माणस पोतानी जिंदगीना जे अनुभवो होय छे एना परथी ए निर्णय लेतो होय छे अने ए निर्णयोने सुव्यवस्थित करवानी माथाकूटमां ज ए विकल्पो राखवा लागे छे अने ए विकल्पों राखवानी धीमे धीमे एनी आदत बनी जाए। उदाहरण तरीके कही तो बाड़क जारे स्कूल में भणतु हो त्यारे एने आगळना वर्ग में जवू होय ने तो एने परीक्षा आपवी ज पड़े, त्यां एनी पासे कोई विकल्प नथी होतो कि एने परीक्षा आपवी छे कि नथी आपवी। एनी पासे विकल्प त्यां होय छे कि ए परीक्षा में ए पोते केवुं परफॉर्म करशे, एटले सारा मार्क लावी शकशे कि नहीं लावी शके, ए एनी परीक्षा माटेनी तैयारी पर आधार राखे छे। ટૂંકમાં આ જ વાતને જો આપણે આપણા જીવન સાથે જોડીએ તો આપણે એમ કહી શકીએ છીએ કે જીવનમાં આપણી પાસે ઘણા બધા વિકલ્પો ઘણી અલગ અલગ સિચ્યુએશનમાં આવતા રહેતા હોય છે, પણ એ સિચ્યુએશનમાં એ વિકલ્પો સાથે આપણે કઈ રીતે એડજસ્ટ કરીએ છીએ, આપણે કઈ રીતે એમાં પરફોર્મ કરીએ છીએ, એ વધારે મહત્ત્વનું હોય છે અને એ જ આગળ જઈને આપણા જીવનના અનુભવો બનતા હોય છે। ઘણા શ્રોતા મિત્રોના ફોન આવ્યા અને તેમણે પણ પોતાના અનુભવો કીધા। હવે ઇલાબેનનો બોરીવલીથી ફોન આવ્યો હતો, તેમણે પણ વિકલ્પનો એક સરસ મજાનો કિસ્સો કીધો કે આજે વરસાદ વરસી રહ્યો છે એટલે આજે એમની પાસે વિકલ્પો પણ ઘણા બધા છે પરિવારને ખુશ કરવા માટે, ખુશ કરવા માટે એટલે સરસ મજાનું ખવડાવીને। વરસાદ વરસી રહ્યો છે એટલે ચા ભજીયાની તો વાત થવાની જ છે, તો કે આજે તેમની પાસે ઘણા બધા વિકલ્પો છે કે આજે ભજીયા કયા બનાવે, દાલવાડાના ભજીયા બનાવે કે કાંદા ભજી બનાવે કે પનીરના પકોડા બનાવે કે શું બનાવે, એવા વિકલ્પો ઘણા છે। એટલે ટૂંકમાં વિકલ્પો હોય એ સારી વાત પણ છે અને વિકલ્પ હોય એ મૂંઝવણ ભરેલી વાત પણ ક્યારેક બની જાય છે, જેની વાત આપણે આગળ કરીશું। પણ હમણાં સાંભળીએ આ પ્રદીપજીના સ્વરમાં એક સરસ મજાનું ફરમાઈશી ગીત।

વિધિએ સ્વપ્ન સમૂહ પણ વિકલ્પ રાખ્યો છે. વિધિએ સ્વપ્ન સમૂહ પણ વિકલ્પ રાખ્યો છે મિલનની ટેવને ટાણીને આપણે મળીએ. મિત્રો, આ જે બે પંક્તિઓ છે એ લખી છે ગની દહીવાલા સાહેબે. એટલે મિત્રો, એવું નથી કે વિકલ્પ રાખવાથી હંમેશા નુકસાન જ થાય છે, જે આપણે આગળ પણ વાત કરી, અથવા તો એનાથી માણસની કોઈ કમજોરી છતી થતી હોય એવું પણ નથી. ઘણીવાર સેકન્ડ ઓપ્શન રાખવા એટલે કે કોઈ બેકઅપ પ્લાન રાખવો આપણા માટે ફાયદાકારક પણ સાબિત થતો હોય છે, અને એ વાતમાં કોઈ બેમત પણ નથી. ખરેખર જોવા જઈએ તો બેકઅપ પ્લાન આપણે રાખવો પણ જોઈએ, પણ કઈ સિચ્યુએશનમાં રાખવો જોઈએ એ વધારે મહત્ત્વનું છે. ઉદાહરણ તરીકે કહું તો ક્રિકેટની મેચ શરૂ થતાં પહેલાં દરેક કેપ્ટન પાસે તેના ટોપ 11 જે બેસ્ટ પરફોર્મિંગ પ્લેયર હોય ને એ પસંદ કરવાનો વિકલ્પ હોય છે. પણ એકવાર મેચ શરૂ થઈ ગયા પછી એ વિકલ્પ તેની પાસે નથી હોતો. એટલે કે સમજો, મેચ શરૂ થઈ ગઈ હોય પછી મેચ રમતી વખતે કોઈ પ્લેયર એનો રિટાયર્ડ હર્ટ એટલે કે કોઈ ઇજાગ્રસ્ત થાય તો એના રિપ્લેસમેન્ટ માટે કોઈ બીજો પ્લેયર રમવાનો આવી શકે, એ સ્વાભાવિક વાત છે. ત્યારે એને તેના 10 પ્લેયર સાથે જ રમવું પડે છે, અને આવી સિચ્યુએશનમાં એ કેપ્ટનની જવાબદારી હોય છે, એ અને સાથે સાથે આખી ટીમની પણ જવાબદારી હોય છે કે તેઓ કઈ રીતે પરફોર્મ કરે છે અને કઈ રીતે આગળ વધે છે અને પોતાની ટીમને જીત અપાવડાવે છે. એટલે મિત્રો, જોવા જઈએ તો વિકલ્પ મળે કે ન મળે એ સાવ અલગ વસ્તુ છે. માણસ કઈ સિચ્યુએશનમાં કઈ રીતે તેના નિર્ધારિત ઓપ્શન સાથે, તેના નિર્ધારિત લક્ષ્ય સાથે કામ કરીને આગળ વધે છે એ વધારે મહત્ત્વનું છે. શું કહો છો? આપણે કાર્યક્રમમાં મિત્રો આગળ વધીએ અને મુકેશના સ્વરમાં સરસ મજાનું ગીત સાંભળીએ, જેની ફરમાઈશ આપણા બે શ્રોતા મિત્રોએ કરી છે. આ દરેક શ્રોતા મિત્રોના હું નામ લઈશ, પણ એ પહેલાં સાંભળીએ આ સરસ મજાનું ગીત.

શ્રોતા મિત્રો, હમણાં નૈનાબેનનો બોરવેલથી ફોન આવ્યો અને તેમણે એક બહુ સરસ વાત કરી કે આપણે જે હંમેશા સેકન્ડ ઓપ્શન રાખવાની આદત હોય છે ને, એ ક્યાંક એ દર્શાવે છે કે માણસને પોતાનો જે તેનો મૂળ નિર્ણય હોય ને, સૌથી પહેલો જે ડિસિઝન, એના પર કોન્ફિડન્સ જ નથી હોતો. અને જો કોન્ફિડન્સ ન હોય અને તમે એ નિર્ણયને વળગેલા ન રહો, ત્યારે જઈને તમારે સેકન્ડ ઓપ્શન લેવાની જરૂર પડે છે. અને એ સેકન્ડ ઓપ્શન લેવું ન પડે એ માટે ઓપ્શન ન રાખવા એ જ માણસ માટે વધારે યોગ્ય છે. એટલે આ વાતને પણ જો મિત્રો આપણે આપણા જીવનમાં ઉતારીએ તો ક્યાંક હા એવું હોઈ શકે કે આપણને સેકન્ડ ઓપ્શનની જરૂરત ન પડે. એટલે દરેક વ્યક્તિના પોતપોતાના મતો હોય છે, દરેક વ્યક્તિની પોતપોતાની અલગ અલગ પરિસ્થિતિ હોય છે, જે પ્રમાણે ઓપ્શન તેણે રાખવા કે ન રાખવા એ વસ્તુ નિર્ભર કરતી હોય છે. પણ દરેક જે વિચાર છે એ આપણે સ્વીકારીએ છીએ અને લોકો સુધી પહોંચાડે છે, એ પણ સકારાત્મક રીતે. આપણે મિત્રો હવે કાર્યક્રમના અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે અને હવે આ સમય છે શબ્દ સાધના સેગમેન્ટનો. આજે શબ્દ સાધના સેગમેન્ટમાં મેં તમને પૂછ્યું હતું કે જે વિકલ્પ આ શબ્દ છે એના સમાનાર્થી શબ્દો કયા કયા છે. તો સૌથી પહેલાં હું સમાનાર્થી શબ્દો કહી દઉં અને પછી એ દરેક શ્રોતા મિત્રોના નામ પણ આપણે લઈએ. જે સમાનાર્થી શબ્દો છે એમાં પર્યાય, પસંદગી, ઓપ્શન, આ કેટલાક સમાનાર્થી શબ્દો જે કોમન આપણે વાપરતા હોઈએ છીએ પ્રમાણે છે. અને જો એની વ્યાખ્યા કરવા જઈએ ડિક્શનરી પ્રમાણે તો વિપરીત કે વિરુદ્ધ કલ્પના કે વિચાર એવી એક વ્યાખ્યા કરી શકાય છે, અથવા કોઈ કલ્પનામય વિચાર એવો શબ્દ પ્રયોગ પણ આપણે કરી શકીએ છીએ, અથવા ચાલી શકે તેવી બે કે અનેક વસ્તુઓમાંની એક જે તમને લેવાની છૂટ છે, જેની પસંદગી તમને છૂટ છે, એ પણ એની એક વ્યાખ્યા થઈ શકે છે. વૈકલ્પિક એ પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ, એકને બદલે બીજું, આ નહીં તો આ, ઢચુપચું, સંશય, ભ્રાંતિજ્ઞાન, અનિશ્ચય, શક, અલ્ટરનેટિવ, તર્ક વિતર્ક, સંદેહ, અનિશ્ચય, ઐચ્છિક, વિષય, આવા કેટલાક શબ્દો આપણે વિકલ્પના સમાનાર્થી શબ્દો તરીકે વાપરી શકીએ છીએ. અને હવે જે શ્રોતા મિત્રોના ફોન આવ્યા એમના હું નામ લઈ લઉં. સતીશભાઈ ઓઝાનો ફોન આવ્યો, ઉષાબેનનો ઘાટકો પરથી ફોન આવ્યો, અરુણભાઈ બોરીવલીથી, વિભાબેન ડુંબીવલીથી, હંસાબેન સાંતાક્રુઝથી, ઈલાબેન બોરીવલીથી, દિલીપભાઈ મલાળથી, અરવિંદભાઈ કાલિનાથી, જગન્નાથભાઈ ખંડાલાથી, બકુલેશભાઈનો પણ ફોન આવ્યો અને નૈનાબેનનો બોરીવલીથી. આપ સૌ શ્રોતા મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે આપે કાર્યક્રમમાં ભાગ લીધો અને પોતપોતાના વિચારો અને ફરમાઈશી ગીતો અમારા સુધી પહોંચાડ્યા. ઘણા બધા ફરમાઈશ ગીતો એવા પણ હતા જે નથી વાગી શક્યા, એની અમે નોંધ લીધી છે અને એ અમે અમારા આવનારા કાર્યક્રમોમાં વગાડવાનો ચોક્કસ પ્રયાસ કરીશું. પણ હાલમાં તમારા આ દોસ્ત આરજે સચિન વજાણીને કાર્યક્રમ ગીત ગુર્જરી સમાપ્ત કરવાની અનુમતિ આપો. ફરીથી મળીશું આવી જ રીતે નવા વિષય, નવા શબ્દ, નવા ઉત્સાહ અને નવી ધગસ સાથે અહીંયા જ કાર્યક્રમ ગીત ગુર્જરીમાં. પણ જતાં પહેલાં સાંભળીએ આપણે શ્રેયા ઘોષાલના સ્વરમાં આ સરસ મજાનું ગીત અને મને એટલે કે તમારા દોસ્ત આરજે સચિન વજાણીને રજા આપશો. નમસ્કાર.